બોલો જે શિખાનું શીખી દાન કેસ દાન રહત દાન ભબેક દાન વિસાહદાન પ્રોસાદાન દાના સિરદાન નામ દાન શ્રી અમૃતસર સાહેબજી દે દર્શન ઇશનાન ચૌકિયા ચંડ ભુંગ જુગો જોગે અટલ ધર્મ કા જયકાર બોલો દેવા હે ગુરુ બોલો જે સિખાં દા મન નીમા મત ઉચી મત પત દા રાખા આપ વાહે ગુરુ હે અકાલ પુરખ આપણે પંથ દે સદા